0: हेलो सरदा लगवा गीत
1: डाग्रे मामा जुआर लागो
0: जुआर जुआर के कोइलासनी बाबू कोन तिनी कोइलासनी
1: रमेश संत कोइलनी बाटीकोट नरमपुर जिला तानु
0: केनता रमेश बाबू बोला चसकी
1: बोला का मामा
0: आरी तोमर बाट केनता सुख दुख
1: आमर बाट सुख दुख बोले इमते आ चलला छ मामा सब आका बोला का चलला छ
0: विवाह
1: मन मिसा सब निकल छत
0: विवाह चुडा मन गाला सिंह नै भोजी खाया
1: गोड दिन लगा जीबी आ छ मामा
0: એટલે ભોજી ખાઈલે તો મસ્ત મજા કરતે રહેવા છે નહીં
1: હાઈડારી કોઈ વાર નહીં મામા બઢિયા મજા આવશે
0: ગરમ લાગે નહીં કે
1: ગરમ તો લાગશે છે મામા એટલે મિસે કેમતા કરવાર ગરમ તો મિસે સંભાળવું પડશે યાર
0: એટલે કઈ ઉપાય કરવાર છે ગરમ ન હોય કાજે
1: ગરમ ના હોય કાજે ઓલે મામા ગોજ પત્ર મન લગાવવાર છે એટલે ઉપાય
0: એસું લાવ્યા છે કે
1: એસું હા
0: আজিকালি
1: তো সবটা বালি মন চাল আছে